0: રામ રામ નીતા ભૈસા, રામ રામ.
1: રામ રામ પૂજા ભૈસા, રામ રામ.
0: સહેલિયારી બાળી હુણવા વાળી હંગલી બેનાને આપણો
1: રામ રામ સા.
0: દેખો ભૈસા, કાર્યક્રમ નો ટેમ વ્યો ને આપણી હંગલી બેના દેખો કામ વામ નિપટીન રેડિયો સેટ રેડે ભળે આવી ગઈ હે. ચંદાબેન, લતા ભૈસાન, દેખો રતન ભૈસાન, સબને વે વાટ નાલ રહી હે કે આજ કાર્યક્રમ રે મહિને કઈ કે જાણકારી લાયો. તો સબ પહેલા ભૈસા આપણી બેનાને કઈ બતાવો ગા.
1: દેખો જા આપણી બેના, દેખો ઘર રી ચાર દિવારી હું બહારને નિકલને. આજકાલ તો આપણે દેખ રહ્યા કે ભાઈ આધુનિક યુગ હે તો અંતરિક્ષ લગાઈ ખેલ રે મેદાન તક જો હે કોર્પોરેટ જગત તક આપણી પહેચાન બનાવી રહી હે. ઓર અસામ દેખો આની પ્રગતિ રે બાવજૂદ કામકાજી જો બેના હે વી આજ કે મોરચા પે કઠિન ચુનૌતિયારો સામનો કરીએ. તો આપણી કામકાજી જો બેના હે વણારે કઈ કઈ ચુનૌતી આવે ઓર વી કિસ્તરે જો એ વણારો સામનો કરને સમાધાન નિકાલ શકે આજ યો બતાવશા.
0: ઘણી બઢિયા નીતા ભૈસા જાણકારી લાયો કાર્યક્રમ રે પિટારા રે મહિને કે આપણી બેના ઘરનું કામ કરે, છોરા છોરીને હમાળે, ખેતીવાડીરો બી કામ કરે ને દેખો આજ દફતર બી હમાળ રહી હે. અસારે મહિને દેખો નરીહારી ચુનૌતિયારો ઘર રે મહિને દફતરે મહિને વચ્ચે સંતુલન વણાવારો વણાને નરીહારી ચુનૌતિયારો સામનો કરવો પડે યો બેનાને આપણે બતાવંગા કે દેખો સા સુરક્ષા વેગ્યો, કરિયર મેં તરક્કી વેગી, સ્વાસ્થ્ય સંબંધી મુદ્દા વેગ્યા, આસી કઈ ધોરી ચુનૌતિયારો સામનો કરવો પડે. ઓર અક્સર આપા દેખા કે પારંપરિક પારિવારિક જિમ્મેદારીયા ઓર વ્યવસાયિક ઉપેક્ષા બીચ મેં વે પીસાતી બી રહેવે. જણું કહીએ કે અત્યધિક શારીરિક ઓર માનસિક તનાવ કદી કદી વણારે પેદા વહી જાવે હે સા.
1: સહી કહી રહ્યા સા. ઓર દેખો જટે દોહરી જિમ્મેદારી ઓર બોજરી વાત આપ કીધી તો એક કામકાજી જો મહિલા હે મંડે વાસ્તે સબ બડી ચુનૌતી વે ઘર ઓર દફતર રે વચ્ચે સંતુલન વણાનો. જટે ભી કણી ભી કાર્યક્ષેત્ર મેં વા કામ કરી હે, ભંડો કામ ભી વિને દેખણો હે, ઘર બારો કામ ને ભી દેખણો હે. ઓર દેખો સમાજ મેં આપ ભી માન્યો જાવે કે ઘર રે કામકાજ ઓર બચ્ચારી પરવરીશ રી પ્રાથમિક જિમ્મેદારી જો હે બેના રે ઉપરે. ઓર ઓફિસ ઉ થાક ને જદી વા ઘરે આવે વંડે કેડે દેખો રસોઈ ઓર ઘરેલું જિમ્મેદારી હમાલનો ભી વિને પડે. અસા મેં દેખો અક્સર જો હે વિને યો કહી શકાં કે ભાઈ વાત દોહરી ભૂમિકા નિભાવી રહી હે. એક તો કામ કરીએ દફતર રે મહિને એક ઘરરો બી પૂરો કામ કરી હતી યો બી વંડે લાયા જો એ જિમ્મેદારી હું કામ કરનો બહુ ચુનૌતી હે સા.
0: સાચી વાત કહી રહ્યો ભાઈ સા. કેવાનો મતલબ હે કે આપણી બેના કામ પે જઈન પાછી કામ પે લાગે હે સા. અસારે મહિને દેખો આપણી બેનાને નરી બાર દેખો લૈંગિક ભેદભાવ વેતનરો અંતરનો સામનો બી કરવો પડે સા. સમાન કામ રે બાવજૂદ બી વણાને કતરી બાર આપા દેખા કે પુરુષ ભાઈઓ કમ વેતન મિલે, વણાને કમ સન્માન મિલે. અસારે મહિને વણાને કતરી બાર લૈંગિક ભેદભાવની સમસ્યા ચુનૌતીરો બી સામનો કરવો પડે હે સા.
1: ઓર દેખો સુરક્ષા ઓર માનસિક ઉત્પીડન રી વાત કરા તો કામકાજી જી બેના હે વણારે વાસ્તે સુરક્ષા એક બહુ બડો મુદ્દો હે. વિશેષ કર વણા બેના રે

0: બચ્ચો પાસે.
1: હા જી વાત કરો બૈસા તો આપણી બેનાને સ્વાસ્થ્ય જાંચ મહિને જાગરૂકતા નિર્ણય ચાવે. અબે દેખો આપા બતાવવા કે સ્વાસ્થ્ય જાંચ ક્યું આવશ્યક હે. નિયમિત સ્વાસ્થ્ય જાંચ નિવારક સ્વાસ્થ્ય સેવા કેવા હા અંડે ઓર અંડા મુખ્ય લાભ હે કે દેખો બીમારી રો જલ્દી પતો ચાલ જાવે સા. કતરી અત્રી બીમારી આવે કે સાઇલેન્ટ કિલર જેસી બીમારી આવે કે નિયમિત જાંચ જેસર કે કોલેસ્ટ્રોલ વહી ગયો, ઉચ્ચ રક્તચાપ વહી ગયો, શુગર રો સ્તર વહી ગયો, અંડો પતો ચાલ જાવે, જણું કહીએ કે સમય રહેતા ઉપચાર સંભવ વહી જાવે હેસા.
0: ઓર અગર કણી ગંભીર બીમારી રો પતો શરૂઆતી ચરણ મેં લાગ જાવે પૂજા બૈસા તો મને ઠીક વ્યવહારી સંભાવના ને 90% તક આપાં બઢાઈ શકાશા.
1: હા સા ઓર દેખો સા બૈસા અણુ આર્થિક બચત બી વેવે કહાવત બી હે કે ઇલાજ ઉ પરહેશ બહેતર હે. અસ્પતાલ મેં ભરતી વેવાઓ ઓર જટિલ ઓપરેશન રો ખર્ચ જો હે નિયમિત જાંચ ખર્ચ કઈ અધિક વ્યવહે સા.
0: લારેજ દેખો માનસિક શાંતિ બી રહેવે. જદી આપણી રિપોર્ટ સામાન્ય આવે તો આપણે દેખો એક સંતુષ્ટિ મિલે, આત્મવિશ્વાસ દેવે કે આપા ભાઈ સ્વસ્થ આશા.
1: હા સા ઓર આયુ ઓ જીવનશૈલી અનુસાર કુછ બુનિયાદી જાંચ આવે પણ આને હર વ્યક્તિને આપણે કરવાની ચાવે. ઓર 40 ઉપરે જત્ર બી બેના હે પણ આને સાલ દર મહિને 2 બાર નિયમિત જાંચ કરાવવાની ચાવે. રક્તચાપ હે જેસર કે હૃદય રોગ હે સ્ટ્રોક વચારે વાસ્તે બ્લડ પ્રેશરની જાંચ કરવાની ચાવે હે સા.
0: લિપિડ પ્રોફાઇલ રી વાત કરના તો શરીર મેં અચ્છા ઓર બુરા કોલેસ્ટ્રોલ રી જાંચ રે વાસ્તે યા કરી જાવે. બ્લડ શુગર મધુમેહ રી સ્થિતિ જાણવા રે વાસ્તે વેવે. ઓર BMI યદી બોડી માસ ઇન્ડેક્સ યો જાણવા રે વાસ્તે વે કે આપણો વજન આપણી લંબાઈ રે અનુસાર સહી હે કે નહીં હે સા.
1: હા સા ઓર બૈસા વિટામિન ઓર આયરન રી જાંચ બી કરવાની જાવે જેસે કે અક્ષર થકાનો કમજોરી કારણ પોષણ રી કમી બી વેવે તો પતો ચાલ જાવે કે ભાઈ શરીરે મહિને કંડી કમી હે વિટામિન હે આયરન હે કેલ્શિયમ હે અંડી જાંચુ પતો લાગ જાવે હે સા.
0: લેખિન દેખો આપણે દેશમાં સ્વાસ્થ્ય જાંચ રે પ્રતિ કમ જાગૃતતા રે કારણ કેઈ જો હે ડર ઓર બીમારિયા નિકલ આયેગા અસો મનકામે રહેવે કે ભાઈ જું ટેમ ટેમ પે ભી જાંચ નહીં કરાવે તો આપણો તો કેનો હે કે ભાઈ દેખો અગર કઈ બીમારી હે તો ડર કશો ટેમ પે પતો પડ જાયગા તો ટેમ પે ઇલાજ વહી જાયગા તો આપ જલ્દી હવ વહી જાઉંગા સ્વસ્થ વાંગા તો દિનચર્યા રા કામકાજ હવ તરીકા કર સકાંગા જીવન ખુશહાલ વિતાઈ સકાંગા પરિવાર ની ખુશહાલી મણી તકી રહેગા સા.
1: હા જી વાત કરો ભાઈ સા ઓર દેખો સા આપા કેવા બી હે કે પહેલો સુખ નિરોગી કાયા સા ઓર આપણે જટે પતો પડ જાવે કે ભાઈ એક અગર વજન બઢરો હે બેનારો વજન ઘટરો હે જ્યાદા થકાન વેરી હે કમજોરી વેરી હે ઓર કામ કરતી કટે ચક્કર રહ્યા હે તો દેખો ટેમ રહેતા હવચેત રહીને આપણે નિયમિત જાંચ કરી દા તો આપણે દેખો બીમારી ર અગર કઈ બી એ હેદાણ હે તો પતો પડ જાવે કે ભાઈ યા બીમારી હે તો ટેમ રહેતા અગર વંડી બીમારી રી જો હે ઇલાજ વહી જાયગા તો આપણી બેના દેખો સા જલ્દી સ્વસ્થ વહી જાયગા સા.
0: ઓર સ્વસ્થ દેખો ગીત સંગીત બી કરે સા, ઉર્જાવાન મનાય રાખે આપકો તો પાછા ચાલના કાર્યક્રમ મેં ગીત સંગીત આડી હુણામાં બઢિયા સો રાજસ્થાની ગીત.
1: હા સા.

0: તો પૂજા ભાઈ સાથે ખૂબ વડિયાસો રાજસ્થાની ગીત આપણા હુણાએ ઓર જટે ગીતારો આનંદ આપણી બેના લઈ રહી હે તો આપણું ગરમીરો મોસમ પડ્યો હોય.
1: હા સા,
0: ઓર અણી ગરમી રે મોસમ મેં અગર ઠંડી ઠંડી કઈ પે પદાર્થ મિલ જાવે તો આનંદ દુગુનો વે જાવે. તો આજ દેખો ઠંડાઈ બનાવવાનો બતાવા સા.
1: હા સા,
0: ઓર અંડે વાસ્તે દેખો બેના સામગ્રી કઈ કઈ છાએ કા સબ પેલી યો બતાવા કે ભાઈ બદામ કાજુ પિસ્તા આપરી ઈચ્છા અનુસાર લઈ શકો. ખસખસ પોસરા દાના તરબૂચ ખરબૂચરા બીજ સોંફ કાલી મિર્ચ હરી ઇલાયચી કેસર ઓર ગુલાબરી પંખુડિયા યે આપણે છાએગા સા સામગ્રી મહિને.
1: હા સા, ઓર હવે આપણી બેના સામગ્રી ઇકઠ્ઠી કરી લીધી વે તો વિધિ આપણે બતાવીદા સા. સૌ પહેલાં બાદામ સોંફ કાલી મિર્ચ ખસખસ ઓર યે સબ બીજને દો ઘંટા રે વાસ્તે પાણી મેં ભીગોઈ દેણો હે સા. પછી ભીગી લગી સામગ્રીને ગુલાબજલ યા ગુલકંદ યા પછી થોડા સા દૂધ રે લારે બ્લેન્ડર મહીને પીસ અને બઢિયા મહીન પેસ્ટ વણી લેણો હે. ઓર અણી પેસ્ટને છાન લેણો હે સા. પછી ઠંડા દૂધ શક્કર યા પછી મિશ્રી રે કેસર મહીને મિલેન હઉ તરીકો મિલે લેણો હે. ઓર દેખો સા ગાર્નિશ વાસ્તે કતે લગા પિસ્તા વહી ગયા ગુલાબરી પંખુડિયા વહી ગયા અંડો ઉપયોગ કરીને દેખો બઢિયા સો વંડે સજાઈ શકા સા.
0: તો દેખો યા તો આપ બતાઈ કે ભાઈ તુરંત જો હે ઠંડાઈ વણાની ઓર અગર તુરંત નહીં વણાની મેં તો અંડો મસાલો વણાઈને બી તૈયાર કર શકો. ભાઈ સબ ચીજાને પીસ પે લઈ લો આપ મિક્સી રે મહીને ઓર પછી એક એરટાઈટ જો બની હે વણ મહીને ભર લો. ઓર પછી જદી આપને ઠંડાઈ પીવાની ઈચ્છા હોય તો જાણે એક દો ઘંટા પહેલી વણને એક દો ચમચ જત્રી વણાની વે મંડી હિસાબ હું જાણે એક ગિલાસ વણાની તો એક ડેઢ જો ચાયરો ચમચ વે છોટો વો ભીગોઈ દો ઓર પછી જો હે આપ ઠંડાઈ વણાઈ શકો સા.
1: તો ભાઈ સા બઢિયાસી ઠંડી વણાઈ વણાણો બતાવ્યો ભાઈ આપણે કાર્યક્રમ રે મહિને આપણે બેનાને. ઓર દેખો સા ઘરે આપા ઠંડાઈરો મસાલો વણાવાંગા તો દેખો જ્યાદા ફ્રેશ ઓર આપણે સ્વાસ્થ્ય વાસ્તે બઢિયા વેગા. ઓર દેખો સા અગર આપણે ઠંડાઈ વણાઈ રહ્યા ઓર આપણે દેખો અસી ગરમી રે મહિને તો આપણે દેખો ઠંડાઈ વણાઈ થોડી દેર ફ્રીજ મેં રખાંગા તો દેખો સા એકદમ ઠંડો રહેગા. ઓર ઠંડો ઠંડો બઢિયાસો અસર ગરમી રે ટાઈમ અગર ઠંડો ઠંડો અગર આપણે ઠંડાઈ લાંગા તો આપણને સ્વાસ્થ્ય વાસ્તે બહુ થી બઢિયા રહેગા સા.
0: ઓર દેખો સા જાણકારીયા દેવાને તો ઓર બી હે લેકિન આપા દેખો બેનાને જાણકારીયા દીધી આજ કઈ કઈ બતાયો દેખો એવું બી આપણને બેનાને બતાવીતા કે ભાઈ આપણી જે બેના કાર્યક્ષેત્ર મેં કામ કરી વણારે કઈ કઈ ચુનૌતીઓ આવી રહી હે. સ્ટાર્ટઅપ કરને કિસરે આત્મનિર્ભર બન શકા વિન વનોત્પાદ હું આમદની જો હે બેના કિસરે કમાઈ શકે. ઓર દેખો નિયમિત સ્વાસ્થ્ય જાંચ કરાયેગા તો બેના જો હે સ્વસ્થ રહેગા જદી ઠંડાઈરો આનંદ બી લઈ શકે.
1: રસોડા રિયાડી બી લઈ ગયા હા ઠંડે.

0: ને અલગ બર્તનમાં લઈ લેવાનો ચાવે, ક્યુંકી દેખો અણીમેં સૌ જ્યાદા જો હે બેક્ટેરિયા વેવે, ઓર દૂધ કાઢવાની પ્રક્રિયા રે 5 થી 7 મિનિટમાં આ પ્રક્રિયા પૂરી વહી જાણી ચાવે, ક્યુંકી અણી ટેમ્પે ઓક્સિટોક્સિન જો હાર્મોન વે વંડો પ્રભાવ રહે વેસા.
1: સાચી વાત કહી રહ્યો વૈસા. ઓર જો ભી દૂધ આપા આપણે કિસાન ભાઈ બહેન કાઢ રહ્યા હે, વંડો બર્તન જો હે સંક્રમણ રે વડે સ્ત્રોત વે શકીએ, તો અણી વાસ્તે બર્તનને પહેલાં હૌ બળિયા ઠંડા પાણીઓ માંજી યા પછી ગરમ પાણીઓ ડિટર્જન્ટનું ધોઈ લેણો જાવે, ઓ પછી વંડે થોડી દેર ધૂપ રે મહીને હુકે લેણો જાવે. ધૂપ રે મહીને કે એક વંડા જતરા ભી કીટાણુનાશક પ્રાકૃતિક વેગા વે સબ દેખો મટ જાયેગા, ઓર દેખો સા બર્તન જો હે સંક્રમણ જો હે રહિત રહેગા સા.
0: ઓર દેખો દૂધ નિકાલવા રે તુરંત બાદ વંડી ગુણવત્તા જો એ બા કમ વેણો ચાલુ વે જાવે, તો દૂધને તુરંત છલની છાન લેણો ચાવે યા પછી મહીન કપડો વે વણ્યું છાન શકા, યથાસંભવ દેખો જલ્દી હું જલ્દી વિને જો એ 4 ડિગ્રી સેલ્સિયસ હું 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તક ઠંડો કરી લેણો ચાવે, ઓર બેક્ટેરિયારી વૃદ્ધિ તાકી જો એ અણીમે રૂક શકે સા.
1: ઓર બૈસા દૂધ રો સંકલન કેન્દ્ર તક પહોંચવા વાલા વાહન ઓર કેન્દ્રી પૂરી તરહ જો હે સ્વચ્છ વેણો ચાવે, સ્વચ્છ દૂધ ઉત્પાદન રે મહિને આપા દેખા કે થનેલા હે જો વા સબ બડી પાદા હે. અંડે વાસ્તે દૂધ નિકાલવા રે બાદ મેં થનાને એન્ટીસેપ્ટિક ગોલ રે મહિને ડૂબાઈ દેણો ચાવે, જણું કે થન જો હે છિદ્ર બંધ વે જાવે ઓર જમણા મહિને બેક્ટેરિયા જો હે વે પ્રવેશ નહીં કર શકે સા.
0: સ્વચ્છ દૂધ ઉત્પાદન કેવલ દેખો એક તકનીક નહીં હે બલ્કિ એક જિમ્મેદારી ભી હે. અગર કિસાન ભાઈ પશુ પ્રબંધન વ્યક્તિગત સ્વચ્છતા ઓર બર્તનારી સફાઈ રહ્યો સરળ નિયમને પાલન કર લેગા, તો નહીં કેવલ સમાજને સ્વાસ્થ્ય પર દૂધ ઉપલબ્ધ વેગા બલ્કિ દેખો આયમે ભી વૃદ્ધિ વેગા, ડેરી ઉદ્યોગની સફળતા ભી દેખો સ્વચ્છતારી નીવ પે ટીકી તકી હે સા.
1: સાચી વાત કહી રહ્યો બૈસા કે સ્વચ્છ દુગ્ધ ઉત્પાદન વેગા દેખો સા આપણે કિસાન ભાઈ બહેનારી આવંદ ભી હોઉં વેગા સા, ઓર આવંદ હોઉં વેગા બૈસા તો દેખો આપણે કિસાન ભાઈ બહેનારી ખુશે ખુશ હેગા સા. ઓ ખુશ રે મહિને ચાર ચાંદ લગાવવાની રાજસ્થાની ગીત રે લારે.
0: હા સા.

0: નાતણી બીચે ભારતમાં ઘરેલુ ગેસરો ઉત્પાદન 2054,000 ટન રોજી નાફ્યો. આર પ્રદેશ રી આતુણી સરહદું લાગ્યોડા જિલ્લામાં જબરદસ્ત ગરમી અર લૂ રા હાલાત. બાડમેરમાં પારો 48 ડિગ્રી સેલ્સિયસને પાર કિનો. ઈસાગઈ પ્રાદેશિક સમાચાર બુલેટિન પૂરો થયો. નમસ્કાર.
1: હમ આકાશવાણી કે ઉદયપુર કેન્દ્ર સે બોલ રહે હૈ. मीडियम में भी 266.6 मीटर यानी 1125 किलोहर्ट्ज़ पर. आइए अब आपको सुनवाते हैं ग्रामीण परिवारों का पसंदीदा दैनिक कार्यक्रम खेती और घर.